શ્રોતે, હું ન્યૂઝ ઓન એઆઈઆર યા મોબાઈલ એપ પર આપણ આમચા પ્રસારણ ઐકતા હત. આતા ઐકુયા હવામાન. જાણું ઘેવ્યા હવામાન વૃત્ત આણી હવામાનાચા અંદાજ. આજ મુંબઈ શહર આણી ઉપનગરાત હલક્યા સ્વરૂપાચા પાઉસ ઝાલા. આજચા તાપમાન કુલાબા ઇથે કમાલ તાપમાન 32 અંશ સેલ્સિયસ, સાંતાક્રુઝ ઇથે 31 અંશ સેલ્સિયસ, કિમાન તાપમાન કુલાબા ઇથે 27 અંશ સેલ્સિયસ, સાંતાક્રુઝ ઇથે 25 અંશ સેલ્સિયસ. હવેતિલ સાપેક્ષ આર્દ્રતા કુલાબા ઇથે 79%, સાંતાક્રુઝ ઇથે 79%. પાઉસાચી નોંદ યા પ્રમાણે: કુલાબા ઇથે 4.2 મિલીમીટર, સાંતાક્રુઝ ઇથે 2.4 મિલીમીટર. યેત્યા 24 તાસાસાઠી હવામાનાચા અંદાજ: મુંબઈ આણી કિમાન તાપમાન 26 અંશ સેલ્સિયસ અસેલ.